0: નેલા રે જાઉ મારી નેલા, જાઉ મારી નેલા રે જાઉ મારી નેલા.
1: ઓય હો સુનુ છો
2: ઈબુઆ, એડે ટાન ખરાનો તમે કેન કે બહારુ છો? ના દેખબાર કે આકાશ નો નિયા બરસિલા બાગી લાગુચે.
1: અરે જરૂરી કામ ટે પડી ગલા પરે નહી ગલે નહી ચલે પોલે આમે જે સંગે સંગે.
2: ઓહો રે તમર જરૂરી કામ હોઉ, સાંગે છતાટા નહીં કરી મુડે ઉદાગામ છાટે દે કરીજો. આ તમર જેન કલા ચશ્માટે રખીચો હેટા લગાલે તો હીરો બાગે દિશ ગો, હેટા લગી કરી ગલે ના હેતા ફિરબાર લાગી જદી ડેરી હેવા બોલે સાંગે પાન બોતલટા ભી ધરીથો.
1: ઓહો રે મોર સિયાની, ઈ કથાટા જેન કહેલ નહીં મન કે પહેલા. અરે જાઉ મારવાનું નીચકે બચાવાર લાગી ઈ સબ કથા કરવાર કે પડવા, નહીં હેલે બીપો દે, બુઝલો?
2: હમ.